ઉઠ તો ટુશી કોનો લેકર સો ઓય ચો રોંગ નેગી શેમ્પી કોંડ્રન જે મિસા હેગી રવા તના તોલે શેજ મેપી કોરસો ટીલુ નિયંગેના બાચો તરંગ પેજો લોંગ ટીન ઇન ટીલી કોંગ કોંગે લોંગ ટીન જે જોંરી લોગી ચેરોં કેબી લે છેન જે મુંડી ચંડું લે છેન મે તો તો મલા હેપી લિંગ ક્યોદ્દિન જે નોંદેન છોમા હી છાસું જેમે લે છેન નો મુથુ તો ડુંગતાં તે લિઉ ક્યોજે તે નિંડ્ર ખ્યોજીયન લેચેન તે ચોંડી પાતો નિંડ્ર ખ્યોકે જબે ડિગઝો વાલો દર્તો ખેફખેર ખેંગુ કે ચુંડા કેયન તાલિંજે યામો